0: ಒಳಗೆ ಗೋಮನವಾರ
1: ಮೆಹರ್ಬಾನಿ મહેરબાની લખ છોરા મીઠા માણુ લખ છોરા ડિસના સી હાણી કોલ થી કે હેલો અસલામ અલયકુમ
2: વાલેકુમ સલામ આમ કિતર જો કલા ગદર કો ચંડી ગો ગલા આદા
1: જી છાલ સઈ ખુશ આયો આમ સકે બી કેર પે બુદે
2: પર મુ સંગત ના દોસ્ત ને કુજો
1: જી જી
2: ચાંદી ચાંદેવા વાજર ચાંદેવા રબન ચાંદેવા અતનાન ચાંદેવા બાબર ચાંદેવા દા
1: મહેરબાની મહેરબાની લખ થોરા મીઠા માણુ લખ થોરા થેન્ક યુ થેન્ક યુ જી જનાબ આખરી લમાત આશિકા અરબાણી આવાઝ અમારી સમાધાન નામ કહ્યું ક્યાં